0: ની ગુણવત્તા સુધારણ સારું રાખીજી સમીક્ષા બેઠકમાં બોલ્યા હા. મુખ્ય સચિવ કહ્યું કે વાયુ પ્રદૂષણ માથે કાબૂ કરણ સારું ઠોસ કાર્ય યોજના બનાવવાની જરૂરત હૈ. મોસમ પ્રદેશમાં ચોમાસારી બિરખા બંધ હોય પાછળ દિન દિવગત પારો ચઢવા ગરમીનો અસર તેજ ફેંક્યો હૈ. ઝુંઝુનુ જિલ્લાના પિલાનીમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ તાઈ પહોંચ્યો. બીકાનેર ચુરુ ઓર શ્રીગંગાનગરમાં અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કર ગયો. બાડમેર ઓર જેસલમેરમાં અધિકતમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ દર્જ કરી છે. કઈ ઠોણા દિનરી બગત તાપમાન સામાન્ય 3 ડિગ્રી સેલ્સિયસ નાઈ ઊંચો ચાલ રહ્યો હૈ. મોસમ વિભાગ મુજબ રાજ્યના આતુણી હલકા કને બની મોસમી પરિસ્થિતિના કારણ આસોજ મહિનામાં લોકોને તેજ તાવડા ઓર ગરમીનો સામનો કરવો પડ રહ્યો હૈ. હાલાંકિ કઈ હલકામાં રાત્રિ બગત પારો ઉતરણ લાગ્યો હૈ. ઉદયપુર સિરોહી પ્રતાપગઢ ડુંગરપુર પાલી ટોંક ઓર ભીલવાડા સમેત રાજ્યના લંકાઉ ઓર ઉગલી હલકામાં સવારે સંજાનીપુર હલકી ઠંડ મહેસૂસ થવા લાગી હૈ. મહરોડ કના જયપુર દિલ્હી નેશનલ હાઈવે માથા પિકઅપ ઓર ડમ્પર રે ટક્કર ના કારણ ભ્યા હાદસાઓ દો જણા રી મોત વેકી ઓર દો જણા ઘણા જખમી થયા. પોલીસ મુજબ એ લોક બિહારમાં શામિલ હોય વંસારૂ કંગારા ગાંવ મુગલપુર જા રહ્યા હા. જખમી લોકોને કોટપુતલીરા જિલ્લા અસ્પતાલમાં ભરતી કરાઈ ગયા હૈ. જોધપુરરા લોહાવટમાં એક ગાડી પલટ જવાનું એક હી પરિવારરા 11 જણા જખમી થયા. ફતેસાગર ગાંવરા રહેવાસી એ લોક ડાબડી ગાંવમાં રાખી જ્યા એક સામાજિક કાર્યક્રમમાં શામિલ હોય વંસારૂ ગયા હા. ઘણા જખમી 7 જણાને જોધપુર રેફર કરી ગયા હૈ. દેશમાં માર્ચ 2026 રીતે મ્યાદમાં નક્સલવાદ કરીબ કરીબ ખત્મ કરતી ઉચ્યો હૈ. એ પાછળ નક્સલવાદરા અસરવાળા હલકામાં અબ હાલાત બદલ ગયા હૈ. કરીબ 60 સાલ હિંસારા સાયામાં નીકળ્યા પાછળ દેશ વામપંથી ઉગ્રવાદના ચંકુનું નીકળ ગયો હૈ. પેશ હૈ એક રિપોર્ટ.
1: माओवादी विचारधारा से प्रेरित वामपंथी उग्रवाद ने देश के कुछ सबसे सुदूर और जनजातीय बाहुल क्षेत्रों को प्रभावित किया. भारत ने वामपंथी उग्रवाद के खिलाफ त्रिआयामी रणनीति संवाद सुरक्षा और समन्वय की अपनाई. राष्ट्रीय जांच एजेंसी और प्रवर्तन निदेशालय के माध्यम से नक्सलियों पर आर्थिक रूप से शिकंजा कसा गया और कई करोड़ रुपए नक्सलियों से जब्त किए गए. बीते 12 सालों में 3 प्रमुख स्तंभों विश्वास निर्माण और जन कल्याण ने इस परिवर्तन का मार्गदर्शन किया. वर्ष 2014 में देश के 126 जिले वामपंथी उग्रवाद से प्रभावित थे. वहीं 2026 की शुरुआत तक ये संख्या घटकर 2 जिलों की रह गई. नक्सल मुक्त भारत की उपलब्धि किसी बगावत के अंत का प्रतीक नहीं बल्कि भारत के सबसे कमजोर समुदायों के लिए शांति समावेश और प्रगति के नए अध्याय की शुरुआत है. न्यूज डेस्क से सलेहा गाजी.
0: કુનુ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભારતની એક માદા ચીતા 5 સ્વસ્થ બચ્ચા જણ્યા હૈ. ઇસાગે દેશમાં ચીતાની તાદાદ બધર 7 વેગી હૈ જેમાં 41 ભારતીય મૂળરા હૈ. કેન્દ્રીય પર્યાવરણ વન ઓર જલવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કહ્યું કે પ્રોજેક્ટ ચીતા રાતેત આ ઉપલબ્ધિ ભારતમાં ચીતાની આગલી પેઢીને બધાવો દેવણ રો ખાસ દોર હૈ. શ્રી યાદવ કહ્યું કે સગલા શાવક બોત્સવાના મનાઈ છે ચીતાની સંતાન હૈ. इस आगे देश में चीता ने बढ़ती आबादी में एक नई वंशावली जुड़की है. आखिर में खास समाचार एक फेर सुन ली रहो. भारत और स्विट्जरलैंड बीच कारोबार और निवेश ने बधावो देवन सारू कई करार माथे सही करी जी. राष्ट्रीय महिला आयोग ऐप आधारित और डिजिटल परिवहन सेवा में काम लेवन वाली महिलाओं की हिफाजत जुड़िया नवा दिशा निर्देश जारी कीना. प्रदेश में पुलिसिंग ने और असरदार बनावन सारू राजस्थान पुलिस और पुलिस अनुसंधान और विकास ब्यूरो बीच करार. मुख्य सचिव वी श्रीनिवास हवारी गुणवत्ता में सुधार सारू सगला महकमा बीच